0: બધા એજ્યુકેશનનું પ્રમાણ વધ્યું એટલે ભણી ભણી નોકરી ચાલુ કરી. જે લોકો અમદાવાદમાં નોકરીમાં સેટ ના થયા એ લોકો વિદેશ નીકળી ગયા.
1: It's a story Poonam Patel can relate to. He too spent 20 years abroad seeking better opportunities.
0: ન્યુયોર્કથી પાછો આવ્યો એક તો મારા મધરની ઉંમર ને પ્લસ ગામના ડેવલપમેન્ટ માટે હું ન્યુયોર્કથી પાછો આવ્યો.
1: But not everyone can return for good like Poonam Patel. His daughter Prafi Patel visits occasionally, coming back during festivals and holidays.
2: મેં બરથ હું અહીંયા નીચું અને અહીંયા જ મોટા થયા છીએ, ખાલી ભણવા કરવાને એમ બહાર નીકળ્યા. એજ્યુકેશન ત્યારે એટલા ટાઈમ પહેલાં અહીંયા એટલું પ્રોપર નહોતું મળી રહ્યું, એટલા માટે અમે લોકો અમદાવાદ શિફ્ટ થઈ ગયા હતા. મારા ગામના એન્વાયરમેન્ટની વાત કરું તો આજે ચોખ્ખાઈ જે તમને મેબી અમદાવાદમાં જોવા નહીં મળે અને જે આ વાતાવરણની મજા લેવી, અહીંયા આવીને બીમાર બી તમને ક્યારે ફીલ નહીં થાય.
1: Chandanki aims to be clean and green. The villagers here have become increasingly mindful of natural resources and the environment. They are experimenting with sustainability and adapting to cleaner technologies.
0: Solar power thi almost bill zero thai jay chhe, jetlu generate thai chhe ena karta vapariye chhe osu. Ane ena thi je vijli je government utpadan karti hoy તો એ વીજળી યુરેનિયમ, ડીઝલ કે કોલસાથી થતી હોય, કોલસાથી પોલ્યુશન થતું હોય, તો આનાથી જે એની કોસ્ટ હોય, ફૂડ કોસ્ટ પણ ઓછી થાય અમારી અને પ્લસ કે પર્યાવરણને પણ ફાયદો થાય એનાથી.
1: And that mindset is also paying off when it comes to water. A 5,000 rupee fine for wasting water pushed the village to build soak pits on nearly every property, letting water seep back into the ground instead of running off.
0: એટલે જે પાણી જે બહાર રસ્તા ઉપર નીકળતું હોય એ પાણી હવામાં ઉડી જતું હોય, પણ જે સોકપીટની અંદર પાણી જાય એ શોષાઈને પાણી જમીનની નીચે ઉતરતું જાય ધીમે ધીમે, જેથી કરીને ગ્રાઉન્ડ લેવલની અંદર એટલો ફાયદો થાય.
1: 90% of people here are too old to farm, so instead the elderly residents have leased out their land. Reservoirs have also been deepened so tenant farmers can harvest all year round.
3: પહેલા તળાવ ઊંડા નતા ત્યારે અમારે પાણીની સમસ્યા મોટી હતી અને શિયાળુ પાક લેવો હોય તો થઈ શકતો નહોતો. અત્યારે તળાવ ઊંડા કરવાથી અમને રવિ પાક માટે શિયાળામાં બહુ પુષ્કળ પાણી મળી રહે છે અહીંયા.
1: The plan is that farmers should grow food for the community kitchen itself, closing the loop. And all these efforts are paying off in other, less expected ways too.
0: પક્ષીઓ વચ્ચે ખોવાઈ ગયેલા બધા જ, ક્યાંય પક્ષીઓ જોવા મળતા નહીં. અત્યારે હાલ અહીંયા આજુબાજુમાં એટલો કલરવ જોઈ શકાય પક્ષીઓનો કે પાણીના લીધે. ઉનાળાની અંદર એમને ખાસ પાણીની સમસ્યાઓ ઊભી થતી હોય તો એ સમસ્યાઓ દૂર થઈ ખેડૂતોના ઉત્પાદનની અંદર વધારો આવ્યો, પુષ્કળ વધારો આવ્યો.
1: Many other villages across India face the same challenges as Chandanki, but the elderly here can live out their lives in the heart of a greener community.
4: This bag can cook food. Here's how. Soup that has been boiled for 10 minutes goes in here and is sealed tight. No fire or electricity is involved. But 20 minutes later, voila, it's ready to be served. The bag's full of this thermal cotton that keeps the food warm for a long time. They're handcraft products made by this entrepreneur who studied physics. Her creation saves cooking fuel by up to 70%. It means fewer trees are cut for wood stoves and fewer people breathe in polluted air. Over 2,000 bags have been sold in Cameroon so far, reducing dirty air one meal at a time.
5: Eating food is fun, but growing enough of it is becoming a challenge. By 2050, we will have 10 billion mouths to feed. And the land where this food grows, our cities are already eating into it. Our cities have become these ever hungry creatures.

0: अगर वाने बाहर निकड़िया एजुकेशन त्यारे इतना टाइम पहला यहाँ इतलू प्रॉपर न तू मड़ी रही हूँ इतना मटे हमें लोग अहमदाबाद शिफ्ट थी गया था मारा गामना एनवायरमेंट नी बात करूँ तो आजे चोखाई जे तमने मे बी अहमदाबाद में जोवा नहीं मड़े अने जे आ वातावरण नी मजा लेवी अहीं आईने बीमार भी तमने क्यारे फील नहीं थाय.
1: Chandanki aims to be clean and green. The villagers here have become increasingly mindful of natural resources and the environment. They are experimenting with sustainability and adapting to cleaner technologies.
2: Solar power thi almost bill zero thai jay chhe. Jetlu generate thai chhe ena karta vapariye chhe osu. Ane ena thi je vijli je government utpadan karti hoy. તો એ વીજળી યુરેનિયમ ડીઝલ કે કોલસાથી થતી હોય, કોલસાથી પોલ્યુશન થતું હોય, તો આનાથી જે એની કોસ્ટ હોય, ફૂડ કોસ્ટ પણ ઓછી થાય અમારી, અને પ્લસ કે પર્યાવરણને પણ ફાયદો થાય એનાથી.
1: And that mindset is also paying off when it comes to water. A 5,000 rupee fine for wasting water pushed the village to build soak pits on nearly every property, letting water seep back into the ground instead of running off.
2: એટલે જે પાણી જે બહાર રસ્તા ઉપર નીકળતું હોય એ પાણી હવામાં ઉડી જતું હોય, પણ જે સોકપીટની અંદર પાણી જાય એ શોષણ પાણી જમીનની નીચે ઉતરતું જાય ધીમે ધીમે, જેથી કરીને ગ્રાઉન્ડ લેવલની અંદર એટલો ફાયદો થાય.
1: 90% of people here are too old to farm, so instead the elderly residents have leased out their land. Reservoirs have also been deepened so tenant farmers can harvest all year round.
3: પહેલા તળાવ ઊંડા નતા ત્યારે અમારે પાણીની સમસ્યા મોટી હતી અને શિયાળુ પાક લેવો હોય તો થઈ શકતો નહોતો. અત્યારે તળાવ ઊંડા કરવાથી અમને રવિ પાક માટે શિયાળામાં બહુ પુષ્કળ પાણી મળી રહે છે અહીંયા.
1: The plan is that farmers should grow food for the community kitchen itself, closing the loop. And all these efforts are paying off in other, less expected ways too.
2: પક્ષીઓ વચ્ચે ખોવાઈ ગયેલા બધા જ, ક્યાંય પક્ષીઓ જોવા મળતા નહીં. અત્યારે હાલ અહીંયા આજુબાજુમાં એટલો કલરવ જોઈ શકાય પક્ષીઓનો કે પાણીના લીધે ઉનાળાની અંદર એમને ખાસ પાણીની સમસ્યાઓ ઊભી થતી હોય, તો એ સમસ્યાઓ દૂર થઈ ખેડૂતોના ઉત્પાદનની અંદર વધારો આવ્યો, પુષ્કળ વધારો આવ્યો.
1: Many other villages across India face the same challenges as Chandanki, but the elderly here can live out their lives in the heart of a greener community.
4: This bag can cook food. Here's how. Soup that has been boiled for 10 minutes goes in here and is sealed tight. No fire or electricity is involved. But 20 minutes later, voila, it's ready to be served. The bag's full of this thermal cotton that keeps the food warm for a long time. They're handcraft products made by this entrepreneur who studied physics. Her creation saves cooking fuel by up to 70%. It means fewer trees are cut for wood stoves and fewer people breathe in polluted air. Over 2,000 bags have been sold in Cameroon so far, reducing dirty air one meal at a time.
5: Eating food is fun, but growing enough of it is becoming a challenge. By 2050, we will have 10 billion mouths to feed. And the land where this food grows, our cities are already eating into it. Our cities have become these ever-hungry creatures, demanding endless resources and producing mountains of waste. Surely they could grow some of what they eat.
6: Etienne Sayi is a trained organic farmer. But this morning, his job requires special protection in preparation for the work in the fungi room. Mushroom spores can be harmful for the lungs. The 35-year-old has been the Cité Maraîchère's chief gardener since 2022.
7: C'est des blocs de paille de céréales bio avec de la sciure de bois qui sont ensemencés et inoculés.